શ્રોતાઓ, અવૈયા આપ સુન રહી હતી અલકા રાજેશ કે ગાયબ હૈ વો, જે બ્રજલોક ગીત. એક ઓર પ્યારો સો બ્રજલોક ગીત આપકુ સુનવા રહી હૈ અવદેશ દત્ત ચતુર્વેદી કી આવાજ મેં. આનંદ લો જા બ્રજલોક ગીત કો.